0: મને થોડું બહુત પાણી પીતું રહેવું છે.
1: પાણી પીતો રહેવું છે. એક સાગે સાગે દેખો રાબડી છા પ્યાજીઓ આમ પ્રયોગ જ્યાં જ્યાં કરવાનો ચીજ છે કે સુબહ નિર્ણય પેટે ખેત માં નહીં જવાનું ચીજ.
0: હા હા હા
1: આપકો કે રાત કી જ્યાં ડોવાળી રાબડી બનાવી હોય દિન છાન મિલા ઘેર પ્યાજીઓ ઘેર ઘેર એક બાજરે કી રોટી ચૂર એર ફેર દેખો હુશિયાર હો કે ખેત માં જા તો બો ખેત માં કે કામ ભી કરસી
0: કરસી જા.
1: ઓર એક સાગે સાગે એક વાત ઓર હે કે ઈ ગરમી કે મોસમ મે યા બદલતે મોસમ મે આપણ પશુધન કી ખાત રાખણી બહુ જરૂરી. આપણ પ્યાસ લાગે તો બન ભી પ્યાસ લાગે.
0: ભાઈ બાતો દેખો બાત બરાબરી હે. મિનક નહીં લાગે તો પશુ ને બિલાવે. મિનક તો દેખો ભી મેં બુદ્ધિ હે સમજદારી હે બહુ તો હરકડે હાથ માર કે આપકો પાણી પી ભી લે. પણ પશુ ને જે માન લો 30 લાગે આપા જે બીગો સ્વાંચ ઘરા નહીં બઠા રાખ્યો તો બહુ તો ઇંતજાર કરશી કે કદ આપા પશુ કન જાવા પાણી લે કે જદ બહુ પશુ પાણી પીવે. ઈ ખાતર તો દેખો આજકાલ જકા જ્યાદા પશુ રાખે ને ઘર મેં જ્યાં માન લો 5-7 બકરી હે યા માન લો 1-2 ગાય હે કોઈ ભેંસ હે યા કા કઈ પશુ રાખે તબ બે કે આપકો પાણી પીણે કો એક છોટી સી ખેલ નો માં ગોળ સી સિમેન્ટ કી આજકાલ દેખો બનેડી આવે બા છાય કા મેને રખ દે ઓર બિને કે પાણી કી ભરી રાખે તો જે પશુ ને માન લો કે 30 લાગે ભી તો બીગો જેવડો હે તો એક ભી બો પાણી પાત આપણા આપ પીસ કે તો બા એક કે ભાઈ ઇંતજાર કરવા વાળી વાત કોઈ નહીં. આપણે અચાનક જે કોઈ કામ હો ગયો આપણા ખેત ખેલે ચલા ગયા કોઈ ગામ ગોત્રે ચલા ગયા આર અચાનક જે પશુ ને આપણા દિન કે પાણી પાત દિખા કે ગયા આર ફેર આપણ જે લેટ સેટ હો જાય તો પશુ આપણો ઇંતજાર કોણ કરે ભાઈ આપકો પાણી પાત હૈ પી કે પેટ ભર લે.
1: ભાઈ દેખો પશુ ને જ્યાં આપણા ઠંડો પાણી પીણું પસંદ કરવાનું.
0: હા
1: જ્યાં મોસમ કે હિસાબ સે પશુ ભી ઠંડો પાણી પીણું પસંદ કરે.
0: બિલકુલ કરે.
1: તો પાણી જકો ભી પસંદ આ માં બો ઠંડો હોણો ચીજ હે ઓર સાફ સુથરો હોણો ચીજ હે. આપા બકરિયા તાણી આ તાણી કે એક અચ્છા રાબડી કો પાણી ભી મિલા કે દેસ કા.
0: હા બહુત બઢિયા રહે વો.
1: તો બહુ બઢિયા રહે પાચન શક્તિ બઢિયા રહે. એક સાગે સાગે દેખો કે અબ ગરમી કો મોસમ હો ગયો તો આ પરજીવી સક્રિય હો ગયા.
0: હો ગયા
1: બે ચાહે બાહ્ય પરજીવી હોય ચાહે આંતરિક પરજીવી હોય. તો આપણ કે કરણો હે કે એ બદલતા મોસમ મે જો કે પશુ સાલે પશુઆ કી
0: હા હા
1: બે સાફ સુથરી રાખણી હે. એક પરજીવા કે છિપણે કો જો સ્થાન હે બિન એકદમ સબ બંધ કર દો.
0: હા
1: અબ એ પરજીવી ભી કે કરે કે કઈ તો ત્યાં અબ ભેંસ હે તો ભેંસ કો પરજીવી લાગ ગયા તો બે બઠે આપકી જનન ક્રિયા કરસી રબ બઠે મોજ ઉડાસી રસી. આર કઈ પરજીવી કે હવે કે જ્યાં ઠાણ હે તો ઠાણ કે માન બાંગ છિપણા કા માર કે તો પીછે જાકે બે
0: છિપજીસી
1: છિપજીસી. તો આપન કે કરણો ચીજ હે કે એક તો જ્યાં પશુઆ કી જગી ગિલ્લી મિટ્ટી હે બિન ઉઠા દેણી હે બેઠો
0: બદલતા રહો
1: બદલતા રહો. બીજા કે કરે કે તાતી તાતી બાળું રેત હે બા બિછા દો. ઓર આજકલ દેખો કે બાંધ બાંધ કી દુઆએ ભી ચાલ રહી હે તો બે જ્યાં પશુ કે ડીલ કે ઉપર લગા દી ફેર કે કરા કે પશુ ચાટ નહી લે ઇગલે છિંકી લગા દે. ઓર બાદ વાયા કો કે અગર તુરત અસર હે
0: સગા ઉતર ઉતરી ના કે ભાગંગા.
1: હા ના કે ભાગંગા કઈ મર જાવંગા. ઓર આજકલ તો દેખો ઈશિયા પ્રકાર કા કઈ ટીકા ભી લાગ રહે. હા કબો ભઈ હંમેશા કે હે કે આપણ આપણો દિમાગ નહી લગાણો. ડોક્ટર સાહેબ સે પૂછ કે ભઈ મારે ભેંસ કે યા ગા કે મતલબ પરજીવી બહુત હો રહે.
0: હા ચીંચડી હે જયા હે એ ચીજા લાગે છે કે ઉતરે નહીં.
1: તો બે કે રે ઇન્જેક્શન લગાવા જો પશુ કે ખૂન માં ભી બીકો સરો જા.
0: અચ્છા
1: તો બો પરજીવી જી આઈ બાન બિન કાટે કો ખૂન સુ સગો જી આઈ ભી મરત્યુ.
0: હા બો એક બાંગે લી જહેર હો જાય એક પ્રકાર સે
1: બો બાંગે લી જહેર હો જા. ઓર એક સગ સગ દેખો કે જી હિસાબ સે અપન મિનક ને ખાણો દાણો હે वो टेम सारू लेनो चीज है. तो ई हिसाब से जिया पशुआन भी के है बांको खाणो दाणो है बांको नीरो है बांकी कुत्तर है तूड़ी है बाकी के टेम सारू नीणी बहुत जरूरी है.
0: भाई जिया पशु दुधारू पशु है तो अगर मान लो के बक सारू आपन भी को दूध लेनो है आप आ भी चाहो भाई पशु को दूध बढ़े તો પશુ કો અગર દૂધ બઢાણો હોય બીસ આપણને ફાયદો ઉઠાણો તો બીકો મિનક ના જ્યાદા અગર ધ્યાન કરશે તો દેખો બીકો ફાયદો હશી. અબ જ્યાં માન લો કે એક જ્યાદા દૂધ દેનારો પશુ હે એક કમ દૂધ દેનારો પશુ હે तो अपन बेरोग भी ज्यादा देर दूध देने वाला।

કાર્યક્રમ ગોરબંધ સુનનહારા સગળા હેતાળુ અને મોકળા મોકળા રામ રામ લક્ષ્મીકાંત ઓઝા કા નિશું હેતાળુ કાર્યક્રમ કી આજ કી પહેલી લોકરચના વાર્તાને સુના રહ્યા હા આ લોકરચના સુનને કી માને ફરમાઈશ એ ભેજા હૈ કૃષ્ણા કોલોની હાંસી સે લિખન આ રહે સુભાષ યોગી સુશીલ યોગી બબ્બુ ડબ્બુ રાજુ મિગલાની ઓર બબીતા મિગલાની સાગર સાગર લિખા હૈ એ લિખન આ રહે ગાંવ ચૌધરીવાસ હરિયાણા સે માંગેરામ સતોડ રીતુ સિંહ હિમાની શુભમ ઓર યશકુમાર વાર્ડ નંબર 47 શીતલા ચોક વાલ્મીકી બસ્તી મોચીવાડા ચુરુ સભી માને ફરમાઈશ ભેજા હૈ લિખન આ રહે બંશીધર પંવાર ગોર્ધન પંવાર ગુનગુન પંવાર લક્ષ્મી નારાયણ પંવાર હેમંત મનીષ બેબી દિનેશ પ્રવીણ સંજુ સુમન નાની દેવી ઓર પંચમુખી બાલાજી મંદિર કકન સે લિખા હૈ બિલાલ ઓર પવન કુમાર તો કાર્યક્રમ કિયા પહેલી લોકરચના તારી ફરમાઈશ પર શરૂ કરા આજ કે કાર્યક્રમ મેં